0: બધે બધે સાખુતી રેડિયો ને બરી તો ભાઈ હું ભેજો રેડિયો રે રેડિયો મસ્તંગ દીરી તમુ કેરી સમાચાર ખલ ખાઈ ગો
1: અમે દિને ગમ ને બ જમલે અમે તે જાલો છે ભીજો
0: ગઠા દીપતે સેવાગ્રહી મરકરી નેપાલી કાંગ્રેસ સર્વે કેન્દ્રીય સદસ્ય રી લોગજુમ દે કેલે આરક્ષણ કોટર બે કેન્દ્રીય સદસ્ય મે ઉમેદવાર પી બરી પ્લ્યુલે જાના નેતા મન્યુ
2: કે મે રેડિયો મસ્તંગ દીતા કેલી દિનઈ નાનર બે 8 બજે ખબે તમુ કે સમાચાર ને બરી આમલેત ઓ